0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 से 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Aavo amari saathe. આગી ચૂક્યા છે 10 અને રેડિયો મનોરંજન પર આવી પહોંચ્યા છીએ. અમે આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો આપ સૌ કોઈનું હૈયેથી અમે સ્વાગત કરી રહ્યા છીએ. પ્રેમથી જોડાનાર અમારા તમામ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે 10:45 સુધી અને આજના આપણા ગુજરાતી ગીતોના મધુર સફરમાં ચાલો કરીએ શરૂઆત. ભાઈ 14 તારીખ ગુરુવારનો દિવસ, મે મહિનો 2026નું વર્ષ અને તે સાથે તિથિ પ્રમાણે જોવા જઈએ તો વૈશાખ વદ 12 સાજની તિથિ. અને ઘણી જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો બસ આ વાતાવરણની સાથે, બદલતા સમયની સાથે તમે પોતાનું ધ્યાન રાખો. અને આ પર્યાવરણ જ્યારે બદલે છે ત્યારે આપણે કહીએ છીએ ને કે તમામ માનવીઓના સેહત પર સીધો પ્રહાર થાય છે, તો બસ સંભાળ લેતા આજના આપણા મધુર ગુજરાતી ગીતોની સાથે એનર્જીને બૂસ્ટઅપ કરવા માટે અમે આવી પહોંચ્યા છીએ. અને ઈશ્વરનું નામ લેતા ચાલો આજના મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું આજના આ સુવિચારની સાથે. સામેથી માંગેલી વસ્તુ ક્યારે આપણી નથી હોતી, ના સમય, ના સંબંધ કે ના વ્યક્તિ. માટે કોઈ દિવસ કોઈ વસ્તુના માટે માંગ ન કરવી. પોતે તેને કમાવાની હિંમત રાખો, પોતે કમાવાનો તેને પ્રયત્ન કરો. આજના આપણા કાર્યક્રમમાં ચાલો કરીએ શરૂઆત તૃપ્તિ છાયાના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ભક્તિમય

અમારી સાથે આવડતું નથી એનો ઉપાય છે, સમજાતું નથી એનો પણ ઉપાય છે, પરંતુ કરવું જ ન હોય તો ભાઈ એનો કઈ ઉપાય નથી. માટે કહેવાય છે ને કે બહાના ન કાઢો. જીવનમાં આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય તો બહાના વગર આપણે આગળ વધવું પડે છે. પછી એમાં

You're listening to RM3 Radio Manoranjan. Aavo amari saathe. શ્રોતાઓ, આપ સૌ કોઈ માણી રહ્યા છો આવો મારી સાથે. ભાઈ, સમય અને શક્તિ એવી વ્યક્તિ પાછળ ક્યારેય પણ બરબાદ ન કરવી જોઈએ જેના માટે એ ગમે તેટલું તમે કરો ને છતાંય બીજા જ સારા લાગતા હોય. માટે આવા લોકોથી દૂર રહો અને જેટલું જલ્દી આવા લોકોથી તમે પીછો છોડાવશો ને

0: રહો અમારી સાથે.
1: સો ગાઈસ, ટાઈમ ટુ સે ગુડબાય. થઈ ગયો છે સમય ગુડબાય કહીને જવાનો. ભાઈ, આપણે કહીએ ને કે કોઈ પણ સપના તમે જોવો, એને પૂરા કરવા માટે આપણે થોડું ઘણું તો પાગલપન જોઈએ, થોડું ઘણું તો ઓબ્સેશન જોઈએ. સો વિથ દેટ પેશનેટ હાર્ડવર્ક, બસ તમે આગળ વધતા રહો, તમારા સપનાઓ સાકાર થાય. અને આ સાથે જ આજના આપણા પ્રોગ્રામને એનર્જીથી ભરપૂર માણી રાખવા માટે ટીનેજર ગેંગનું આ ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છીએ. સો હોપ યુ વિલ હેવ અ બ્યુટિફુલ ટાઈમ. અને આ છે જિગરદાન ગઢવી એન્ડ દર્શન રાવલના વોઇસમાં મુકાયેલું બ્યુટિફુલ સોંગ, ધેટ્સ ગર્લ યુ આર ચિલ. એન્ડ આ ગીતની સાથે આજનો આ પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈ સાથે ફરી મળીશું કાલે રંગારંગ કાર્યક્રમમાં 2:45 રેડિયો મોરિશિયસના લહેરો પર. સો ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો એન્ડ હસતા રહો, મુસ્કુરાતા રહો. લાઈફ ઇઝ રિયલી વેરી બ્યુટિફુલ.